0: કર્યું એ માલ 40,000 42,000 છેલ્લા પે છે છા કર્યું
1: ખરીદદાર તમામ ઘટતા ખપંદો આય કે રેટ હોય મુનાસિબ ગુરન
2: 1,20,000 કા હમને ઉધર સે લ્યા ભેરપુર ખાસ હૈ અભી મેને 1,00,000 ભી નહીં લગ રહા
0: રેટ આગે વારે આઈન કોણ
3: અસર 4,00,000 સે કરે બતાયો હું તો પોણા તે
4: હાય કુરબાની જી બતા હું વાપાર જો ચવણ આયા તો ચેન માલ જો મુનાસિબ અગ ન પયો મિલે
5: મટિયારી કે હો તો આવાજ ભી મટિયારી કી હૈ સુનતે 1.7